સદગ્રંથના ગાવા સાધના ધામ મુક્ત કર દ્વારા પાયન જેહી પરલોક સવારા. તો ભગવાન રામલે અયોધ્યાવાસીના મધ્યમ બનાર કે ભન્નુભાવ ભન્દાખેરિ બડે ભાગ્ય માંગુ તન પાવા, ભને ઠુલો ભાગ્યલે માનવ જીવન પાઉસ, અને દેવતાલાઈ પણ દુર્લભ છ ભનેર શાસ્ત્રમાં બખાન ગરેકો છ. અને ભન્નુભક્ત છ સાધનકો ધામ મોક્ષકો તર્ફ છ. ભને કુન ચાહિ એસ્તો સાધન છ જસલાઈ પ્રાપ્ત ગરે છ હામી મુક્તિ પ્રાપ્ત ગર્ન સક્છૌ ભન્દાખેરિ તેહી ભગવાનકો વાસ્તવિક નામલાઈ ચાહિ હામીલે ભજન ગર્યું ભને સ્મરણ ગર્યું ભને ધ્યાન ગર્યું ભને મેડિટેશન ગર્યું ભને મુક્તિલાઈ હાસિલ ગર્ન સકિન્છ ભનેર હામ્રો શાસ્ત્રલે કિટાન ગરેકો છ. ભને તો આઉ તપાઈ હામી ત્યો નામકો ખોજી ગરૌ, ત્યો નામલાઈ જાણને પક્ષમાં જૌ, ત્યો નામકો વાસ્તવિકતા કે હો ભન્ને કુરોલાઈ જિજ્ઞાસા રાખેર ખોજી ગરૌ ભન્ને સંદેશ હજુરહરુ માથી રાખ્દૈ મ હજુરહરુબાટ ઓજાલ ભઈ.